ભાઈ બહેનોની અભી સુણ્યો ધર્મેન્દ્ર સરમંડલના સાથી નકો ગાયેલ યો નિમાળી લોકગીત ના અબસ ખંડવા મંડી ભાવ સી પ્રાપ્ત ભાવના કી જાણકારી બતાવી દેવા. સોયાબીન કા ન્યૂનતમ ભાવ રહ્યા 5,701 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 6,976 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ગેહું કા ન્યૂનતમ ભાવ રહ્યા 2,354 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 2,655 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ચણા કા ન્યૂનતમ ભાવ રહ્યા 4,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 5,801 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મક્કા કા ન્યૂનતમ ભાવ રહ્યા 2,115 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 2,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. તુવર કા ન્યૂનતમ ભાવ રહ્યા 5,101 રૂપિયા ના અધિકતમ ભાવ રહ્યા 6,101 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મૂંગ કા ન્યૂનતમ ભાવ રહ્યા 7,101 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ડોલર ચણા કા ન્યૂનતમ ભાવ રહ્યા 4,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના અધિકતમ ભાવ રહ્યા 5,701 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. અબ મોસમ કી જાણકારી દઈ દેવાય. આજ સૂર્યોદય પ્રાતઃ 5:43 પર હુયો ન સૂર્યાસ્ત શામ 7:10 પર હુયો. આજ કા દિન કો અધિકતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યો ન રાત કો ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેણા કી સંભાવના છે. ભાઈ બહેનોની અબસુણા જીઓની માળી લોકગીત જેખ ગાયો જીવનલતા ખેડે ન સાથી ના.